નો કરવાનો ઉદ્દેશ્ય હે કે લોગ હમણે ભી સાયકલ ચલાવે સાયકલ ચલાવવા ઉપર પાછા નોટિસ જેમથી કે એનો શરીર ભી સ્વસ્થ રહે આપણો પર્યાવરણ ભી સુરક્ષિત રહે તો આમ સબ ઉદ્દેશ્ય લઈને સાયકલ ચલાવી સ્વાગત ભી બહેને બહેને ભી આપણે ગ્રામીણ ક્ષેત્રની જે બહેને આવડે ભી આપણે ઘરની સાયકલ રહે આપણે છોટો બચ્ચો હિ એ સાયકલ ચલાવે આપણે બચ્ચોને અંગ્રેજન સ્વરૂપ ગ્યારવી બારવીમાં આવે અને સ્કૂટીને રંજીત કરે તો આપણે એક તરફથી કે એને ભી બતાડી શકો સાયકલના ફાયદા બતાડા સાયકલ ચલાવવાથી કે હું ફાયદા થઈ શકીએ આપણે પર્યાવરણનો ફાયદા આપણા શરીરનો ફાયદા એના બારામાં આપણે જાગૃતતા ઉત્પન્ન કરાંગા આપણે બચ્ચે સમજાવેગા તો બચ્ચે ભી આપણે એની બદલે પ્રેરિત થાયંગા સાયકલ ચલાવવા ઘરમાં જે વ્યક્તિ જે આપણે ઘરમાં પુરુષ એને ભી આપણે સાયકલ ચલાવવા બદલે પ્રેરિત કરી શકો એના હાથે હાથે બહેને ભી ચલાવવા જાણી ગયો તો એઝ એક વ્યાયામની તોર ઉપર ભી આપણે સાયકલ ચલાવવાની કોશિશ કરો એ આપણે શરૂઆત કરો તો શારીરિક સ્વસ્થતા ભી બની જાય નવું પર્યાવરણ રહે એ ભી સુરક્ષિત રહેગા તો આણસ દાડાને આણસ વિશેનું ધ્યાન રાખીને આ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે બીજું આપણે સોરા ઉપર હવે આગળ વાત કરો કે ધાનની ફસલની બારામાં કે હવે આપણે દેખી રહ્યો કે માનસૂન આવવાની તૈયારી છે અને હફ્તામાં આપણે ધાન છે એની ફસલ બોવાની ભી તૈયારી કરો ના તો એની પહેલે જે નર્સરી બનાવો તો નર્સરી બનાવવા વડે આપણે પૂર્વ હું સાવધાની આવે એના બારામાં ચર્ચા કરો પર આ સોરા ઉપર આપણે હાથે અનિલભાઈને અનિલભાઈ મધુમક્ખી પાલનને જાણકારી રાખી એના વિશેષજ્ઞ હિ તો આપણે એનાથી સબથી પહેલા જાણો કે આ મધુપલ મક્ખી પાલન જે વ્યવસાય છે એને હું કાર્ય કરવું પડે હું સાવધાની રાખવી પડે એના બારામાં ચર્ચા કરો અને હાથે આ સોરા ઉપર સંદેશ હમરો પછી આપણે આગળની વાત કરો.

0: બીજા ફૂલો પરાગરણ કરવા મેં મદદ કરે, જેનથી આપણું કૃષિ ઉત્પાદ રે બળે.
1: અચ્છા, તો મતલબ મધુમક્ખી એક ફૂલ થી બીજા ફૂલ મેં બે પરાગણ મેં ચીપકી બીજા ફૂલ મેં જાય, તો આ પ્રક્રિયા થી આપણે કૃષિ બળ મેં ફાયદો થાય,
0: લાગત ભી કમ થાય.
1: હા હા, તો આ ખુબ બઢિયા વ્યવસાય હૈ કે કમ લાગત મેં અચ્છો વ્યવસાય થા ને.

0: मतगणना 2027 को सफल बनाना हम सबकी साझी जिम्मेदारी है। जब अधिकृत मतगणक आपके घर आए उनका परिचय पत्र और QR कोड देखकर पुष्टि जरूर करें।
1: मतगणक डिजिटल माध्यम से जानकारी संग्रह करेंगे। आपकी सही जानकारी से भविष्य की योजनाओं के बेहतर क्रियान्वयन में मदद होती है।
0: आपकी सभी जानकारी गोपनीय रखी जाएगी। जनगणना कार्य निदेशालय राजस्थान द्वारा जनहित में जारी।
2: બહેનો આ સોરા ઉપર આપણે અનિલભાઈની જે વાતચીત કરી હતી સાંભળી વાતચીત કરી અમને ને એને આપણે મધુમક્ખી પાલન વ્યવસાયને બારામાં ખૂબ જ જાણકારી આપી આપણે અહીં વાગડ ક્ષેત્રમાં બી ઘણા ભાઈ મધુમક્ખી પાલનનું કાર્ય કરે ને બહેને આટલી સોરા ઉપર બેઠી અગર આપણે બી ઘરમાં અગર ઇચ્છુક હો તો આ કાર્ય કરી શકો કેમ કે આ એક અચ્છો વ્યવસાય અને અચ્છી આમદની અમને પ્રાપ્ત થા હવે આપણે સોરા ઉપર વાત કરો ધાનની ખેતીની નર્સરી જે કરો એની આપણે પૂર્વ તૈયારી હું કરી રાખો કેમ કે આપણે અચ્છી બારિશ થાગા માનસૂન આવી જાગા તો આપણે ધાનની ખેતી કરવા આપણે આના ક્ષેત્રની ધાનની ફસલ એ અચ્છી થા આપણે પેદાવાર બી અચ્છી થા આપણે અહીં જે મિટ્ટી હે એ બી ધાનની ફસલ બદલે ઉપયુક્ત હે બીજું ધાનની ફસલ બદલે પાણી અચ્છી આવશ્યકતા રહે અને આણા પ્રદેશમાં આપણને પાણીની ભરપૂર માત્રા ઉપલબ્ધ હે તો ધાનની ફસલ આપણે કરી શકો તો એને બદલે જે પૂર્વ તૈયારી હે આપણે અવડી કરી રાખવી જોઈએ એની નર્સરી અવડી તૈયારી કરી રાખવી જોઈએ નર્સરી કરી રાખવા આપણે પૌધો તૈયાર થઈ જાય તો એને પછી આપણે ફસલ આપણે સમય ઉપર થઈ જાય ધાનની નર્સરી તૈયાર કરવા બદલે સૌથી પહેલા તો આપણે ખેતરની તૈયારી કરવી એમ ખેતરને આપણે એવું ખેત જોઈએ જેમને પાણીની તો પર્યાપ્ત ઉપલબ્ધતા હોય બીજું જળ નિકાસી વાળી ભૂમિ હોય એવું ખેતર જોઈએ એના હાથે હાથે ખેતરની ગહેરી જોતાઈ કરીને પહેલા તો ખરપતવાર સાફ કરી દેવી પછી ખેતરમાં પાણી ભરી ને એ બાદ બે થી ત્રણ વખત અચ્છી ઘેરી જોતાઈ કરીને મિટ્ટીને ભરભરું બનાવી લેવું હોય જેમથી આપણે ખેતર હે ધાનની ફસલ બદલે તૈયાર થઈ જાય એના માટે આપણે કેરીએ બનાવી હે કે ખેતરને નમી બનાવવા બને પાણીનું પ્રબંધન બદલે 1 થી 1.5 મીટર ચોડી આવશ્યકતા અનુસાર લંબી આપણે કેરી બનાવી લેવા કેરી અને બે કેરીની બેસની 30 સેન્ટીમીટરનો ગેપ રાખવા નાડી મેદંગા હવે આ સબ તૈયારી ખેતરની થઈ જાય એના બાદ આપણે બીજું ધ્યાન રાખવું હોય કે 1 એકર રોપાઈ બદલે આપણે 10 થી 15 કિલો બીજની આવશ્યકતા પડે ને અગર હાઇબ્રિડ બીજ લો તો 7-6 યા 7 કિલો બીજની આવશ્યકતા પડે તો એના બીજને આપણે પાણીમાં ભેગોડી લગાવવા અને પછી રોગોથી બચાવ બદલે 20 થી 30 ગ્રામ ફફૂદનાશક હે જેમ કાર્બન બેઝિમ હે યા ફિર થાયરફિનેટ હે મિથાઇલ એનો ઘોલ બનાવી 12 થી 24 ઘંટા સુધી એને આપણે એના ઘોલમાં રાખીને બીજાને ઉપચારિત કરી રાખવા એના બાદ એ કેરીએ જે આપણે તૈયારી કરો એને 1 કિલો પ્રતિ વર્ગ મીટરના હિસાબથી આપણે ગોબરની સડી ખાદ એ મળાવી લેવા એની સાથે કેરીમાં રાસાયણિક ખાદને 1 કિલો DAP 1/2 કિલો યુરિયા 25 ગ્રામ જિંક સલ્ફેટ પ્રતિ ક્યારી હિસાબથી આપણે એને ખાતર મળેલા તો આના તરીકાથી આપણે ક્યારીએ બી હે ધાનની નર્સરી બદલે બિલકુલ તૈયાર થઈ જાય એની બાદ વાત આવે આપણે ગોવાઈની તો ગોવાઈ બદલે આપણે જે ઉપચારિત બીજ હે જેને આપણે પાણીમાં પલાવીને રાખીએ તેને બાદ એને ઉપચારિત કરીએ તો ફફૂદનાશક થી એને બીજને નિકાળી અને 24 થી 48 ઘંટા તક બોરીમાં ઢાંકીને મેળવી દેવા જેમથી એ બીજ અહીં અચ્છી તરફથી અંકુરિત થઈ જાય હવે જે અંકુરિત

આપણે આ સોરા ઉપર આટલું બધું ગીત સાંભળ્યું અને વાત આપણે આજે કરવી હતી, પણ આજે સોરાનો સમય પૂરો થઈ ગયો. આસ્તરિતાબેનને આજ્ઞા લો. રામ રામ રામ રામ.